이렇다시 설리 울지? 흥보가 들어오며. 예. 여보 마누라, 울면은 옷이 나오요, 밥이 나오요. 아. 우리는 저기 저 열려있는 박이나 한 통 따다. 박속은 끓여 먹고 바가지는 부잣집에 팔아 어린 자식들을 구원하여 봅시다. 이때 흥보가 박을 따다 놓고 타는니 시르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르

0: 도장을 했구나. 에그도요. 뒤뚱 빼놓고
1: 에이요
0: 가운데 뚱 놨었네
1: 에이 저 바디야
0: 그만 깨끗하게나
1: 깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜깜
2: 저 번유
1: 아하 이야 마디어 저